0: ઓકે,
1: અરે સમાન મિલાલી હલાવો તો વાહ વાતી હોય ને.
0: બિલકુલ મગજ સમાન મિલાલી જોઈએ ગાનો પે વાત હોય જાય. યા નાઝ પ્યારા પ્યારા મુખ તુંજા મુખે વળી યા. મહેરબાની સર, મહેરબાની સર, મહેરબાની. થેન્ક યુ સો મચ ખાલિક ભાઈ. ऑल राइट गाइज, हमारे साथ खालिक भाई फ्रॉम जलूरी, और जलूरी के बाद अब देखते हैं कि हमारे साथ कौन आ चुके हैं. लेते हैं शोक की एक और कॉल. अस्सलाम वालेकुम.
1: वालेकुम अस्सलाम.
0: जी जनाब, क्यों रहे सबरी गदो गदो. साले पटका क्यों रहा सा सबरी गदो. ઇમામ નો ભમરો, ઇમામ નો ભમરો સાહેબ, કેરા ચાલ હે તાં જા? ફર્સ્ટ ક્લાસ
1: ભાઈ.
0: સારે પટવાળા સબ કી હે ને, મોજન મે આયે ને યા ના? માશાલા માશાલા, યે મસ્ત રહો સર, મસ્ત રહો હર વક્ત રહો. ઐ ઓય બુધાયો સારે શો તા કે કે લાગે થો? અચ્છા, વેરી ગુડ વેરી ગુડ. યો બુધાયો તો સાલે પટ્ટી મે અજકાલ કેડો મોસમ આહે? માશાલા માશાલા, જબરદસ્ત. યો બુધાયો શમન જો ગાનો બુધાયો તો અધેજી ફરમાઈશ છે ખાલિક ભાઈ, તા કેવો અહીં છા કરણ ચાહ્યો થા જિંદગી અમે? माशाला माशाला माशाला, अला तांजे रोजी रिज़्क में बरकत विझे. यो बुधायो असांजो प्रोग्राम तांखे कीअं लॻंदो आहे?
2: साईं बेहतरीन लॻंदो आहे. हलो.
0: हा माशाला माशाला, थैंक यू सो मच. यो बुधायो तव्हां मूंखे हाणे कॉल की आहे या पहिरीं बि तव्हांजी कॉल लॻंदी रहंदी आहे?
2: अॻु में ॿ टे चकर लॻी आहे तव्हांजे प्रोग्राम में. न बाबर साहिब.
0: अच्छा अच्छा अच्छा, ओके ओके ओके ओके ओके. लाशारी भाउ शमन थो प्ले कयां, कंहिंजे नाले था करणु चाहियो?
2: साईं रमार बचर
0: जी.
2: हा, उन जे नाले कंदासीं, उनखे सलाम बि ॾींदासीं.
0: जी जी.
2: हा, ॿी सॼे जेका सत ॿुधे थी सभिनि खे सलाम.
0: वालेकुम अस्सलाम लाशारी भाउ, पंहिंजो ख़ासि ख़्यालु रखजो.
2: वालेकुम,
0: थैंक यू सो मच. इधर हमारे साथ लाशारी भाई, इनको प्ले करके सुनवाते हैं जनाब खालिक भाई की फरमाइश पे या नाज प्यारा प्यारा. इस गाने को सुनिए. हमारे साथ है इस वक्त इनाम अली लाशारी फ्रॉम बच्चल शामियानी. तो इनाम भाई, तांके असाजो सलाम, तवा के यो गानो डेडिकेट था क्यों. इनाम जमाली साहब, तवा यो गानो बुधो, खोड़ सारा एंजॉय कियो.